પ્રચાર કરું છું ભક્તિ અર્ઘ્યર કાર્યક્રમ આરાધના. કાર્યક્રમર પ્રથમ કંઠશિલ્પી રહી કરુણાકર સેઠી. ગીત રચના કરી દુર્ગાચરણ પટનાયક.